કોપલ કાર્યક્રમમાં સભાઈ નન્ના મુન્ના બાળકનો સ્વાગત છે. આજકો કાર્યક્રમ લઈને ઉપસ્થિત છે આપકી અંતિમ વાલા બહેન. આપ સબકા મારી રામ રામ. બચ્ચાનો આપ સબ અભી ઘરમાં જ રહીને છુટ્ટીનો આનંદ લઈ રહ્યા હોયગા, ક્યુંકિ અભી જો હમ મોસમ દેખી રહ્યા ઓમાં ઘર સે બહાર નિકળનો તો બડો કઠિન છે, ક્યુંકિ સૂર્ય કો તાપ, ધરતી, સડક ન ઘર ન કભી તપઈ રહ્યો છે. આજ કા સમય જો હમ પક્કા મકાન નમર હોય ઉ તો અરું ભી એની ગરમી સે તપી જાય છે. વહાં જ જિનકા ઘર ધાબા વાળા છે, મિટ્ટી કી છત ના દીવાર ન છે, છત ન પર કવેલું કી છે, તો ઉ ઘર ઠંડા રહે છે. નવના ઘર નમાં મટકા કો પાણી ભી બડો શીતલ ન પ્રાકૃતિક રૂપ સી ઠંડુ હોયેલ રહે છે. આશા ઘર નમાં એના સમય બડો આનંદ આવે છે. બચ્ચાનો અભી કુછ દિન બાદ નવ તપાવી લગ્ન વાળી છે, જેમાં નવ દિન સૂર્ય કો જો તાપ રહે ઉ બહુ અધિક હોઈ જાય છે. એ તાપ હમારા ખેત કી મિટ્ટી કા લેણા, બારિશ આવણા કા લેણા બહુ જરૂરી છે. હમ ગરમી કા મોસમ સે બડા ઘબરાવન, પર હર ઋતુ કી તરહ ગ્રીષ્મ ઋતુ ભી જરૂરી છે. બચ્ચાનો યો જો ઘામ છે ઉ માટી કો જો ઉપચાર છે, જો કઈ કીટ જો હાનિકારક મિટ્ટી મરજ ઓકે નષ્ટ કરના કા લેણા યો જો ઘામ છે ઉ બહુ જરૂરી રહે છે. ઉનકા અંડા ન કભી નષ્ટ કરે જેકાસી વનસ્પતિ ન ફસલ ન પર કીટ વ્યાધિને લગણા કી સંભાવના ના કમ હોઈ જાય છે. બચ્ચાનો કભી આપને દેખ્યો છે કે બડા બડા જો બડકા ઝાડ રહે છે, નીમ કા ઝાડ રહે છે, પીપલ રહે છે, એના ઝાડ ના કોઈ ખાદ દે છે યા કોઈ એનખા જો છે એવું કીટનાશક દવા ને છીટે છે? નહીં નહીં બચ્ચાનો, પ્રકૃતિ આપણો ઉપચાર સ્વયં કરી લે છે, આપણો સંતુલન બનાવીને રાખે છે. પણ એના સાલ કી